0: 중간이야 롭존 체제 까매야 초부터 루야 여레스 이제 여러바다 여리 숭구 여리라 디나라 뭐여게 디나라 롭존 나비나 닌도 롭존 지하다 디나라 직팀주 침루가 시작했다 된작 시작된데 된데기 직 수수 교련약 된데 지시된데래 내 접제 뒤딱다 되는 내 팀마 니슈 접어디 팀마 찍을지지 될래야 까매리 루야 여러바 이게 있는 차도나 이 롭존 체제 걸투 말해 지하로 요만에 지난데 갔었는데 감도나 뒤자 열이 지난데게 탁주 나 요만에 다 지난게 디날 감도 세제 렉스지 탁주 제 디게 감이 알루야 딕스 탁주 제 감이 아딕스 루야 섬 케브와 좀 치두고 말이라 지난 감디 디날 알루 토야 요만에스 제다 디디 당아 저 가르 디나네 가르시고 그랬으나 그때이네 당아 저 탄데고네 저는 짐주 침루 뒤 마음다 전다 탄데 뒤주데 짐주 침루 totom sanata, jimju timlu ka shisha sanata, dimi ka jimju timlu ka dinte ka chita sanata, chetin sanata, dar gongna chana tanda tab di shu. Lakdao khaba chana jitan chana gongzu changmaya lakdao khaba kia yorwa, di nalo kirang di karasin kadu yu ne daya yore. Gongzu taa ni se jik saja kwa shalu nub chansi chaje lansi tongi kuli shewi na jimju nindo yore, dili ya di nalo chale nanyik shungle khan yore, di nalo luti nasa yore. Timiigi kiraan kaji kawaagib nai chigi yore. Chataan tinte chidu dinaali ya kiraan kadu yi ne di mota dili ya tonaan naangu ya. Kedi kiraan kimzaan naa loo paala yi naa da amla yi naa da ruba. Chujo yi naa da tinte da chale mungu che tinte gana nao meyab che che da. Kuraan mota tenu yi mota dami mdo nam yu tinte gana nao che meyab che che. Langa ki dogyo chi ya ki yoja chili ya zi dagaraan zi tenye chi yi na. Anzu yanyun ki kiraan ki binchi ruba. Timiigi todam chibayasi naa da, tenja todam nani, daguyi nani, sami sadzana soku chamayi na, dili ya toguji naan che, di mojati susu andadi, mraa laa kiedi naa da, andadi naa di kiraa barikim naa da, yamina laa kiedi naam che, pika yaa chik, chik, jimjui nindawu dinde, da, shunglaa ki sazi dinde liya thay che, anzu dili ya luji naa che, bar khara thay do, takchoo khara cheku do, sada, chitaan chana anzu chana, dawari rinal tamadu niya, dawusun naa da, inji miji da kukuo re. Di kharasin laa ki di, loo chig naa laa kama chungi liya amar, di chanyum liya dawari naa kama riri liya amar da. Di indu kiraan laa ki di, dom che kama chungi chaba, ana tingma chile kama chungi chaba, da pina loo mawa kye che, tingma yi kyewa yi na, tingma riri kama chuchurwa, nizya gom nye gini che, di liya dombe loo chi naa kama chungi chaba. Chā chābhara, kāma chūngi chē tukum pīki nā ngē chē tē chābhara. Dī yīndu chāmbā kā chīk tāpi nā lakdō khabā kīwa mūrā tāndu yu. Āna gāndā chūmi chādī gāna, gāndā chūmi ngwēn kī chī mā tūba chē pārthī bā sī ngī lō sōba. Tā tēzu chāma ngāndu kālu bē ngō tōnd pārthī dī gīr bā. Dī shindā gā lā kī kī tā chū yu khur chī tū yā yu mā rī. Chē chā gābri kā chīki gyanlā tāpshī khari yore labro chī tā chīk tsoba gyanlā sī nātā, būgu gyanlā sī nātā, dāgar ānlē tēnsi mē sī tā gā ngā shīhu chī tū diya wara, sūsū kā mē wē sūr, sūsū sūsū wū tū yu nī sūr chī tā nāngā chūsī mē wē sū chā diya wara, tā tsū kā rā sī sūsū rāngā, tāngbō di sūsū rāngā, sūsū rāngā yā tōtam chā di, ān tāngbō shā gu rwa dīnā yā dīnā liyā, jīk sūsū yu dīnā liyā, jīk lūdhī nā yā tā, sūsū yu lā kī kī nā yā tā kā tā yīmē. Tū yu dēwē lōb zhēn nā liyā ngā chū shūgu yu rwa. Khā jī kā lūwē lā kī rāb dā kā lāb dā nē, kā lūwē lāb dā nē gyūg lūn jē lā kī rāb dā kā tā kā tā khur chū jē lā kī rā sū. Tā yī nā jī sū sāmbē, dīn jē kī sāmbē kī gu dōngā. Shē tā ngā chū chilē kā nā shēm nā, kī rā lā kī rāb rī, wēn kia māung bē nā lā, kī rā karsani, kī rā ngā tānda gyūg lēn jē kāpū shūgu chū, chū sōng shūgu tā ngō kē chū, tū jū chāma gō sū rwa. Dīndē kāku shīw chūng tā yīnē lā kī rā chū sī ngī sōr shī kī yōr tī lē māwōng bē nā lō yā kērā lā kī tōdam chā tī tīwē yīnē gālē kāku yōr lā gīndrī tī nē tīwē yīnē chē yōr chā tā tī yīndū lā kī gān lā yā chī kī tā kāma chā bā tā bār tī bā tī kā yīnē tū chū tūndū nā lā yā kārtū kā lō tā chū chē bā yīnē o tā ngā kāma gu chā chā sū ngē sī rīmbē lā kī tī kāma gu chā chā sū tā kāma sūm lē mī tū Tā kacay chāyā rā sīn lōjī nā kāma chukchī bīdō chāyā yore. Kāma chīk tā kār sīn lā kīt chūngu rā bā tā. Lā kīt chūngī chī tā. Pīkā tē gu rā kāma chīk chī. Tīm mēm nā kāma chūngī chāyā bā nā lā kīt tō sūp chē yāngyō lā kīt yā chīk kār sīn khurā yā gyālān chī yā kī gyūg lī ngā chūg rā sē tūyū ngō rā bā. Chū shō kā hui fū sū yīg mā wā tūyū ngō rā. Chē tā nā kāma chūngī chāyā bā shūgō. Chē tā nā kāma chūngī chāyā nā namzha thangpo di gyunglin gugu yore, gama gupchutana laki shina ya lan thugu yore, gama nishu laks Javine, Namda Tangutangor, Dagam Sumjulak Javta, the Chemna, and like it, Namda Nizan Juglen Guyore. Tana Gama Jajeta, Los Sum Yuva, the day Dalor, Nayubs, you sit in the charge, and the day Chemina, and Karkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkarkar 라키 튜즈 유튜브 수수 마티지 라키 제원 먹게 없지 않은 뭐든 당근 매워 하는 수고 딕스 너도 라키 거다 수군 딘데르샤 뭐든 당근 거를 매삼제 라키 유샤 아니 지카지 대지 너도 다 대로 유명하고 하면도 다 뭐든 라키 대회 삼다 민도수 육지지리요 주고 라키 수고 차강을 서두 로카셔 주도 라키 배대 튜즈 유자 로숨지 친사 라키 튜즈 유자 로숨 침배제리야 라키 디인 계란 제외 개발 대민도 남자 당고 단제 야라야 대민도 아니 신에 칼로벨라 고네체 이거야 저디 저도스 나다 비게 육린야 그 지 토고 나제 칼로벨라다야 신에 롬사바지 뭐지제 라키 육린 롭존다 육린야다 진전에 주르샤스 제가 디인디 녀트리디 날이야 당아주 단다 안안주다 지 총결해세 사고 나로리 다 딘데세 가마 갤럭시 장교 가마 제주 굽주 딘데 장교 빠 문구 테제 다 모데 안단 하장 다 야고 고란스 하제 다 지 안다 지구 딘데 제도와 딘데 소 딘데 가 다 파르테다 마데 테제 아니 모데 다 문유 모데 비게 십시 체모도 십제 체모도 바 아니 라기도 봐 지 제와께는 제와께면 토르다나 토르다야 매부디 되게 다 수소야 지 벌규기 녀자들이 튜주리 생광관들이 잘해나야 갈이야 거기 하장 체부들이 대대야 그래 저다 디인도 녀디나래야 초봉원 날에 다 지 자들 루드나면 날 진정원 내주들이 다 단어든지 대형이든지 또 다 가셔든지 대형이고 다 디 대형이도 정인에 전다 항상 고야를 지르샤 이 모르다니 이게 신기 여 말베스는 이게 신 신기도 이게 신면 안에 정내 도분 들으샤 아니 즉 동계나 도분 개니르샤 디미기 체딩간 고천이르샤다 락도 가바 다치 고주 지신이 들으샤 제장 달라 기간에 파트인데 티지 감트데 자샤 모터 파트게 티샤 수도 아니 수수수 조선매 배티 하고 싶지 차제 다 모자 고문고 제비다 자로 치면은 배사수 세아 시간 투대도 와 아디 소투여다 아 그냥게 가는 게 대답하다 다 축축축도 날이야 수수라 계기 처진다 이제 아직 더나마 치보다 딜 맞대봐 이제 제제 아니 딱 럽 가셔 주디 이게 풍수 개민도 아니 즉 콜로도 맞네 축 전부 레위나 아니 잼네 고면이 익선나고도 개대 거두고도를 야녀제 때 거두고도를 감자유나 아니케나 롭존데 제대오체 롭감야 루야데 감 초부도 루야여디 거두고도를 쭉 비기나 쭉대제 개디케나 고주 되오메다데 인 고주 심지 티데냐제 수수도는 라도가벌라 때 고주 진이 비게 치롤럽제 아니 베네 라도가와 그도 스파츠 개비 용고데들 돈 수수도 데데 되고 얼바 전단 디인도 디데가니야 뎁데오 전단 하장 뎁데오 실지 소여샤다 딜레 뎁데다요 미요 말했으니 당한주 수세 두 말을 봐. 자 원자 원에 전다 단다 체디지 지자리 디미기 수수 주고 전례 주고 하듯서 타니오 자도래 주야요. 지금 생물질에 주토야 된데 요. 진짜 그 간조 지 규제 된데 전례 유산 다 들이야. 해양시라 담비는 아니 지금 간조네 전례에 다 전례 간데 되도 아카 다 방알았어야 소리 좀도 내신다 이니 개토야 그러면 둘. 다 디인도 다 디 디토리아 디날 데디토스
1: ཁྱི ཕྱི མི ཕྱི མི ཁྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི
0: ཕྱི ཕྱི ཕྱི
1: ཕྱི ཕྱི
2: ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི
3: ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི ཕྱི
2: ང ཚོས ཆུང ལམ ཐོག ཁོ རིག ཉོ ཚེ ལས སྐད མི གཏོང བ དང ཁོ རིག གཞན གྱི འགྲོ ལམ མི གསུང བ ཆ ར གཏོང ནས ཁོ རིག མི གཏོང བ ཁོ རིག གཏོང སྐབས སེམས མི ཡོང བ བཅས ཆ རྒྱུ ནི ཁེ གང ཤིན ཏུ ཆེན པོ ཞིག
3: ཐུ གྱོ ང ཚོས ཇིམ ཇུ ཇིག སུ ལ སུང ཚེ ཞུ ནས འགྲོ ལམ དེ འཇ དང ཡ རབ ཇུ སང ལ དེ ནས འགྲོ ལམ ཤ གཏོང ཡོང བ ཆ རྒྱུ གེ ལིན ཆེ དེ དེ འཇ དང དེན པས ཇུ ཤུ ཁོ རིག ཇི ཐུ མོང ཐོ དུ གུས

0: 강조 가르치는 뒤대배 사고 날로리아 칼로베 라키 지 다 레세 팀주 토덤기 쳔베 있는지 샴주 다 뎁디 딘데기 레고딘데 니어 요르발 딘데 있는 건 저 디갈이야 세세 슈샤 유스
1: 라키
0: 근데 저 지고 이메 다 근데 시 세블린 치고 야 소고 딘데기 다다 텔리아 익서 가르치고 이메 텔리아 차긴 가르고 이메 텔리아 촉 가르마 촉 가르사 딘데 건 저 세세 슈샤 유 제다 디파 퓨베 있는 건 저 뒤 데벨롭 진 이베 달 있는 건 저 지기 라키 기타 지기 저버야 답디우도 라키 라블 소고 당 건 저 딘데 치도 야 텔리아 지 갤렌 챤레 답디우도 세아서 다디날이야 건 저 야 마옹베날이야 저 라키야 섬뉴 챤다 라키 지 이제 직단도 유버와
1: 단은
0: 이봐 어느 단 직단 단심 버티게 간이야 먼저 로제 간이야 직팀 주침로 간이야 카데 덴베 나이 메디게 직다 도덤 가리 예메디데 있는 세세 쉬었음들이 예스 다들이 디날이야 당주 직 로제 딘데스 직 티유베 날라야 다른 얘기 초봉은 날이야 또 직다 가와먼구 잡지 루즈나니 열이 딘데가 나인데 다 예자야 이제 먼구스도 그냥 가르스네 직다 모자 앙자다 인들이야 토나 진이 먼구동아
1: 제세레
0: 상자야 우저 그리베스 니르마 앙자 직 로부치도 그리베스 니들데 예버체 다양 수수 달라기 차리 열이 모자디 앙자가 차브리다 직 렘디간 교투디 직 주주 남베 tujuu nalooliya da dinaliya susu timjuu timluu kaaliya jikta iksab karichigu goore. Ani jik taiga shuwi na jik nyejama pao karichigu goore rwa. Na jik loomi ka parma tiba karichigu goore singin sorda. Da dinde kaaliya nganju namgyu tokbu yuwa jik kante chayung samze dinde ki jik nyejama pao munga sam chadin le yoni kiraaliya jik nguanda taan yoni so dinde kaaliya da. Nyeja dinde kaluwa kashe jik kawa yungu do la. Kawa yungbe matse kaluwa kashe ina ngamda shibuji donwa. Dala ki tos mota paru mungu teje ane jik lo mungu chin su. Da lo kashe da lo jitan jina lo ngatsi ndi chin tangyo ndi risha. Da tujui dinde jinaaliya da jik chale mungu da ana jik lobchon liya dinde liya jik denje dinde gali chugo danya di ina kurangi da jik limbyu na lo liya. Dushuk tujuu naloliya bar khari tiyo re, chugo di nye dam, tokuy du, anta kudu, manzo chugo di ina, jidan ne dan takta yinba, jik shibshi shibze di, chay lunba yinba, la ki di, chugo di danyak rikta tuy yuba, singi sop, dinde yinja, tu dewe lo khashe naloliya, susu ranga dan lunyang shio je, jing susu susu dingzo jidonga khaji, da mor dik stan shin du, ane, nangda me a samje, moran don me rwa, pāle tūme, chūle tūwa tārme, anī ngā jīg nāngdā mēsab kīgī dīndrē nāwa jē māshāb chē chē. Jī tān chē ngā dzū dīmdrū tōtam nā lō liyā, jīngī jīngīm sūmīn sēyā gā dīndrē gī ngā dzū jīg pāblī nā yu nā, dī nā lō liyā kērāng gā chūgō dī, chērīng dī kērāng lakto khabā gī tōgō nā ngā dī, yumi tōpdā lā gī dā, tūmbu dā dīndrē chā tē yu nā, kērāng chērīng dī jīngī jīngīm sūm nā lō liyā, kētū yī nē, kērāng tī nā liyā, kērāng chūgō nē dā, lākī kī kāma tāgdā tē yūmī sīngī sūp, tā kēgā tāngī lā zhōng tē, zhēng tāng yīmī sā sōchī sīgir wāl. Yīndrī kī tāyā tīndrī yōrī, tā tī kētū yī nā tē chūgurī, chūdū nīshū tsabshī nā tāyā yōrī tī, tā tā tū jīg nē lōyāng shōba. Tā nā jīg ngā zō khabā yūnī tīndrī, tā jīg rīg nē khachāng kī yāgu yō tīndrī rīdōngā. Tīndrī gāng līyā, jīg lōb chūng mōng chīyā mōng gu tā, chālī mōng gu yū tāng, sūsū tīgā bēn, tā lōyā rāng shuā jī lō khāshā chīnchī, anī jī lā kī kā mā gyālāk sīndrī chā, chā shā sīng dōngā. Anī bār mōng gu tī jī, tā kāndrī chī gu rā sīyā, jī gāng, tū dē shā, rōkba kāndrī chīyā yō rā sīng yirā mō kāndrī sī tō gu rā, mō rā nī jī shībshī shībchē chī tū gu mīndū rā, chī tū gu mīndū nye chā tīgā tsa mō mā sū nā nā, anī tīgā gāng gā chīyā mīndū Tige sugaar du nye laki gama dengu mendo singi sogar wal. Laki shindaa ganzu jik mori jigan laki sum zhugu yor shego orde wengyan susu donant bar ti yu na. Donant bar tingyo di mendo takchoy di chi tugu yomar ba. Che zan takchoy chi kor tuya mendo da mora shibshi chi tugu mendo, shibche chi tugu mendo da chagro Tiene